नमस्कार, सुप्रभात। FM बैंड 102.4 MHz पर आप सांभळी रह्या छो विविध भारतीनी मनोरंजन सेवा आकाशवाणीना राजकोट केन्द्र परथी। आजे अधिक ज्येष्ठ वद 14 विक्रम संवत 2082 એટલે કે તારીખ 14 જૂન ઈસવીસન 2026 રવિવાર। અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:58 થઈ છે। આજની પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે। સભાનો આરંભ કરીએ મંગળસ્વરથી।

0: બચી જશો.
1: સર આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
1: સર 2 લાખ?
2: શું થયું પપ્પા?
1: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
0: અરે
1: કાપી નાખ્યો.
2: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે.
1: ફ્રોડ?
2: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
3: તો પૈસા ગુમાવશો.
4: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: જાણતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ કેટલાક ગીતકારોનો પરિચય અને એમના રચેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ ગીતકારોને જાણીએ, એમના ગીતો માણીએ. હિન્દી સાહિત્યના જાણીતા કવિ નીરજ, એમના પહેલેથી લખેલા ગીતો નઈ ઉમર કી નઈ ફસલ ફિલ્મમાં લેવામાં આવ્યા. ગીતકાર શૈલેન્દ્રના નિધન બાદ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા દેવ આનંદે એમને પોતાની ફિલ્મમાં ગીતો લખવા આમંત્રિત કર્યા અને એમને ધૂનો પર ગીતો લખ્યા. પ્રેમ પૂજારી ફિલ્મના ગીતોથી વિશેષ લોકપ્રિય થયેલા નીરજને ચંદા ઓર બિજલી ફિલ્મના ગીત બદલ ફિલ્મફેરના શ્રેષ્ઠ ગીતકારના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ગીત હતું કાલ કા પૈયા ઘૂમે ભૈયા. ફિલ્મ મેરા નામ જોકરના ફ્રી વર્સ લેબરે શૈલીના ગીત એ ભાઈ જરા દેખ કે ચલોની ધૂન બનાવતી વખતે સંગીતકાર શંકર જયકિશન ગુચવાયા ત્યારે ગીતકાર નીરજે ગીતની ધૂન બનાવવામાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. નીરજની શબ્દરચના રજૂ કરીએ છીએ. શર્મિલી ફિલ્મ માટે સ્વર આપ્યો છે કિશોર કુમાર અને લતા મંગેશકરે. સંગીત છે સચિન દેવ બર્મનનું.

નિર્માતા દિગ્દર્શક પ્રકાશ મહેરાના પ્રિય ગીતકાર ગીતકાર અંજાનનું ઘરનું નામ હતું લાલજી પાંડે. મૂળ વારાણસીના આ ગીતકારે હિન્દી ફિલ્મોમાં ભોજપુરી શૈલીના અનેક ગીતો આપ્યા. અંજાનની શરૂઆતના સમયની ફિલ્મ જેથી તેઓ લોકપ્રિય થયા એ હતી હિન્દીના જાણીતા સાહિત્યકાર મુનશી પ્રેમચંદની નવલકથા ગોદાન પરથી બનેલી ફિલ્મ. આ ફિલ્મનું ગીત પીપરા કે પટવા, સરીખે ડોલે મનવા ઉપરાંત બહારે ફેરવી આયંગી ફિલ્મનું ગીત આપ કે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ તથા બંધન ફિલ્મનું બિન બદરા કે બિજુરિયા કેસે બરસે ગીતનો સમાવેશ અંજાનના અનેક લોકપ્રિય ગીતોમાં થાય છે. અમિતાભ બચ્ચનની જે ફિલ્મોમાં આપણને અંજાનના રચેલા ગીતો સાંભળવા મળે છે એ છે હેરાફેરી, ખૂન પસીના, મુકદ્દર કા સિકંદર, ડોન, લાવારિસ, યારાના, મહાન, નમકહલાલ, શરાબી વગેરે. ગીતકાર સમીરના પિતા અંજાનના કાવ્ય સંગ્રહનું નામ છે ગંગા તટકા બંજારા. સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં અંજાનનું રચેલું સદાબહાર ગીત. સંગીત છે કલ્યાણજી આનંદજીનું, ફિલ્મ છે મુકદ્દર કા સિકંદર.

નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા વી શાંતારામના પ્રિય ગીતકાર ભરત વ્યાસ મૂળ રાજસ્થાનના. કોલકાતામાં બીકોમ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ ફિલ્મોમાં ગીતકાર તરીકે પ્રવેશ કર્યો. એમની પ્રથમ ફિલ્મ હતી 1943ની ફિલ્મ દુહાઈ. 1949માં એમને ફિલ્મ રંગીલા રાજસ્થાનનું દિગ્દર્શન પણ કર્યું. જે ફિલ્મો માટે એમને ગીતો લખ્યા એમાંની કેટલીક લોકપ્રિય ફિલ્મો છે રાની રૂપમતી, તૂફાન ઓર દિયા, દો આંખે બારા હાથ, ગુંજ ઉઠી શહેનાઈ, નવરંગ, સંત જ્ઞાનેશ્વર, બૂંદ જો બન ગઈ મોતી વગેરે. પ્રસ્તુત કરીએ છીએ ગીતકાર ભરત વ્યાસનું રચેલું ગુંજ ઉઠી શહેનાઈ ફિલ્મનું ગીત. સંગીત છે વસંત દેસાઈનું, સ્વર છે મોહમ્મદ રફી અને લતા મંગેશકરનું.

ફિલ્મ કાચ ઓર હીરામાં સંગીત તો આપ્યું, પણ ચોર મચાએ શોરના ગીતોથી વધુ લોકપ્રિય થયા ગીતકાર સંગીતકાર રવિન્દ્ર જૈન. ફિલ્મ સૌદાગર અને ત્યારબાદ ગીત ગાતા ચલ ફિલ્મ બાદ રાજશ્રી પ્રોડક્શનની અનેક ફિલ્મોમાં એમણે ગીતો પણ લખ્યા અને સંગીત પણ આપ્યું. ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈનની કેટલીક ઉલ્લેખનીય ફિલ્મોના નામ લઈએ તો કહી શકાય ચિત્તચોર, ફકીરા, તપસ્યા, અખિયો કે ઝરોખો સે, નદિયા કે પાર, રામ તેરી ગંગા મૈલી વગેરે. સાંભળીએ રવિન્દ્ર જૈનનું રચેલું અને સ્વરબદ્ધ કરેલું નદિયા કે પાર ફિલ્મનું ગીત. ગાયક કલાકાર છે જસપાલ સિંઘ અને હેમલતા.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સપનો કો હકીકત મેં બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in.

એમના સાહિત્યિક કાર્યો બદલ એમને સાહિત્યિક એકેડેમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ. જાનિસાર અખ્તરે લગભગ 300 વર્ષના શ્રેષ્ઠ હિન્દુસ્તાની કાવ્યોનું સંકલન હમારા હિન્દુસ્તાન નામક કાવ્ય સંગ્રહમાં કર્યું છે. સાંભળતા જઈએ જાનિસાર અખ્તરનું ગીત. સંગીત છે ઓપી નૈયરનું, ગાયક કલાકાર છે કિશોર કુમાર અને શમશાદ બેગમ, ફિલ્મ છે નયા અંદાઝ.

એમના ગીતો સાંભળીએ તો એવું લાગે કે આ ગીતો ગીતકાર ગુલઝારના હશે. અમે ઉલ્લેખ કરી રહ્યા છીએ ગીતકાર યોગેશનો. ઉત્તર પ્રદેશના લખનૌના ગીતકાર યોગેશે સર્વપ્રથમ 1962ની ફિલ્મ સખી રોબિનમાં ગીતો લખ્યા. આનંદ ફિલ્મના કેટલાક ગીતો ઉપરાંત રજનીગંધા, છોટી સી બાત, મિલી, મંઝિલ, અન્નદાતા વગેરે ફિલ્મોમાં યોગેશના ગીતોનો જાદુ આપણે અનુભવી શકીએ છીએ. રજૂ કરીએ છીએ રજનીગંધા ફિલ્મનું ગીત. ગીત છે યોગેશનું, સંગીત છે સલીલ ચૌધરીનું, ગાયક છે મુકેશ.

અમિત ખન્ના એક એવા ગીતકાર જેમના વિશે કહી શકાય કે એક કોર્પોરેટ ગીતકાર, એક કંપની પણ ચલાવે અને ગીતો પણ લખે. રંગમંચ, રેડિયો, ટીવી, પ્રેસ અને ફિલ્મ દરેક મીડિયામાં કામ કર્યું. 1973માં દેવાનંદની નિર્માણ કંપનીમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે ફિલ્મોમાં પ્રવેશ કર્યો. ગીતકાર તરીકે સ્વામી, લૂંટમાર, ચલતે ચલતે, મનપસંદ, પાપા કહેતે હૈ

વગેરે ફિલ્મોના ગીતોથી લોકપ્રિય થયા. ફિલ્મ ભૈરવીના ગીત બદલ શ્રેષ્ઠ ગીતકારના રાષ્ટ્રીય પુરસ્કાર ઉપરાંત અનેક પારિતોષિકોથી સન્માનિત છે અમિત ખન્ના. તો અમિત ખન્નાનું ગીત સાંભળીએ. સંગીત છે રાજેશ રોશનનું, ગાયક કલાકાર છે આશા ભોસલે અને કિશોર કુમાર. ફિલ્મ છે બાતો બાતો મેં.

ફિલ્મ ગરમ હવાના લેખન, પટકથા લેખન અને સંવાદ લેખન બદલ ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કૈફી આઝમી પ્રગતિશીલ લેખક સંઘના સક્રિય સભ્ય હતા. ફિલ્મ કાગઝ કે ફૂલ, કોહરા, હકીકત, બહારે ફિર ભી આયેંગી, અનુપમા, હીર રાંઝા, હસ્તે જખ્મ અને અર્થ જેવી અનેક ફિલ્મોના ગીતકાર કૈફી આઝમીએ ફિલ્મ હીર રાંઝાના સંવાદો પણ કાવ્યમય શૈલીમાં લખ્યા છે. આવા પ્રતિભાશાળી કૈફી આઝમીનું ગીત સાંભળીએ.

ફિલ્મ ગરમ હવાના લેખન, પટકથા લેખન અને સંવાદ લેખન બદલ ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કૈફી આઝમી પ્રગતિશીલ લેખક સંઘના સક્રિય સભ્ય હતા. ફિલ્મ કાગઝ કે ફૂલ, કોહરા, હકીકત, બહારે ફિર ભી આયેંગી, અનુપમા, હીર રાંઝા, હસ્તે જખ્મ અને અર્થ જેવી અનેક ફિલ્મોના ગીતકાર કૈફી આઝમીએ ફિલ્મ હીર રાંઝાના સંવાદો પણ કાવ્યમય શૈલીમાં લખ્યા છે. આવા પ્રતિભાશાળી કૈફી આઝમીનું ગીત સાંભળીએ.

दिल से दिल तक यादगार तराने। અમે રજૂ કર્યો કેટલાક ગીતકારોનો પરિચય અને એમના રચેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ। ગીતકારોને જાણીએ, એમના ગીતો માણીએ। હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો। નમસ્કાર।

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસારિત.
7: અરે વાહ.

0: ફેક્ટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને, એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
8: આકર મેરે ખ્યાલો મેં બાકી જહાં બેખ્યાલ કર જાતે હો. આકર મેરે ખ્યાલો મેં બાકી જહાં બેખ્યાલ કર જાતે હો. હમે ભી સિખા દો હુનર કૈસે યે કમાલ કર જાતે હો.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

શ્રોતા મિત્રો, જ્યારે પત્રોની વાત આવે એટલે હંમેશા પ્રેમપત્ર જ યાદ આવે, પરંતુ આ પ્રેમ માત્ર એક પ્રેમી કે પ્રેમિકાનો જ નથી હોતો. આવા પ્રેમપત્રો માતા પિતા, ભાઈ બહેન કે મિત્રો માટે પણ લખવામાં આવતા. જ્યારે મળવાની રાહ જોવાતી હોય, જુદાઈનું દુઃખ હોય, ત્યારે આ પત્રો પરિસ્થિતિનો સધિયારો બને છે, જેમાં શબ્દરૂપી હૃદય હોય છે, જે પોતાનાથી દૂર વસતા પોતાના લોકોને આવકારવા આતુર હોય છે. આવા જ પ્રિય પાત્રોની પુકાર ફિલ્મ નામમાં ચિઠ્ઠી શબ્દથી, તો બોર્ડરમાં સંદેશે શબ્દ દ્વારા આપણા સુધી પહોંચે છે. તો આવો સાંભળીએ ફિલ્મ નામમાં ઘર અને દેશથી દૂર રહેલા આપ્તજનોને દેશની ભૂમિ, માટી અને પ્રકૃતિની યાદ અપાવતા આનંદ બક્ષીના શબ્દો. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત, પંકજ ઉદાસ અને સાથીઓનો સ્વર.

શ્રોતા મિત્રો, આજે વાતો કરી રહ્યા છીએ લાગણીઓની અભિવ્યક્તિ સમા પત્રોની. આ અભિવ્યક્તિ માત્ર શબ્દો દ્વારા જ થઈ શકે તેવું નથી. લાગણીની અભિવ્યક્તિ તો આંખો અને હાવભાવ દ્વારા પણ થઈ શકે, પરંતુ જ્યારે પ્રીતિપાત્ર સામે ન હોય ત્યારે શબ્દોના વિકલ્પમાં ફૂલો હોય છે, જે હૃદયના દ્વારેથી શબ્દો ચોરી સુંદર આકૃતિ ધારણ કરી મનની વાત મન સુધી પહોંચાડે છે. આવું જ કંઈક ફિલ્મ સરસ્વતી ચંદ્રમાં થાય છે, જ્યારે ફિલ્મની અભિનેત્રી નૂતન પોતાના પ્રેમ અને એકલતાને ઇન્દિવરના શબ્દો દ્વારા આપણી સમક્ષ રજૂ કરે છે, જેનું સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ અને યુગલ સ્વર છે મુકેશ અને લતા મંગેશકરનું.

શ્રોતા મિત્રો, જેમ હિન્દી સિને જગતમાં પત્રોમાં લાગણી, શબ્દો, ફૂલ, રંગો બધું જ હોય છે, તેવી જ રીતે સંબંધો અને સમાજમાં પણ પત્રોનું મહત્વ એટલું જ રહ્યું છે. પત્રોમાં પ્રેમની અભિવ્યક્તિ અલગ જ રીતે થાય છે. ગીતો, કવિતા, શેર, શાયરી કશામાં ખાસ ગતાગમ ન હોય, તેમ છતાં જ્યારે પ્રેમપત્ર લખવામાં આવે ત્યારે શબ્દભંડોળ ઓછું પડે. આવા પત્રોની ખૂબી એ છે કે તેમાં ભાષાના તજજ્ઞો કે જ્ઞાની હોવું જરૂરી નથી. બસ એક પ્રેમ ભરેલો કાગળ હોય અને લાગણી નીતરતું હૈયું હોય ત્યારે શબ્દો આપોઆપ લખાઈ જાય છે. તેમ છતાં પણ ઘણી વખત પત્રો લખતી વખતે એક મીઠી મૂંઝવણનો અનુભવ થાય છે, જે ફિલ્મ ખેલમાં જાવેદ અખ્તરના શબ્દો અને રાજેશ રોશનના સંગીત દ્વારા વ્યક્ત થાય છે. આ મૂંઝવણભર્યા શબ્દોને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને મહમ્મદ અઝીઝે.

આવા પત્રોની ઓળખાણ અને પરિચય વગર આજે એક આખી પેઢી જુવાન થઈ નિવૃત્ત થઈ જશે. પરંતુ હજુ પણ ઘણા ઘરોમાં કોઈ કબાટ કે માળીએ મૂકેલી જર્જરિત બેગમાં એક આખો સમય જીવે છે. સાફ સફાઈ દરમિયાન તેના પર રહેલી ધૂળ ખંખેરી એ સુગંધને પામવાનો પ્રયત્ન કરે છે. તો આજે એ ખોવાયેલ યુગને ફૂલો, કળીઓ, તારાઓ અને અલગ અલગ રંગોમાં પામવાનો પ્રયાસ કરીએ, જેમ ફિલ્મ કન્યાદાનમાં અભિનેતા શશી કપૂર નીરજના શબ્દો અને મહમ્મદ રફીના સ્વર દ્વારા વ્યક્ત કરે છે. આ શબ્દોને સંગીતથી સજાવ્યું છે શંકર જયકિશને.

શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા હતા પત્રોની અને ફિલ્મી પરદા પર પત્રો દ્વારા પ્રેમની અભિવ્યક્તિની. પરંતુ

0: શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં લાગણી ભર્યા શબ્દોની અભિવ્યક્તિ સમા પત્રોની યાદો અને સુગંધ ફિલ્મી ગીતો દ્વારા માણી. હવે આપની રેડિયો દોસ્ત દીપ્તિને રજા આપશો. નમસ્કાર. ये शाम मस्तानी.
1: आप सुन रहे हैं विविध भारतीय राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. कार्यक्रम विशेष जयमाला आप सुनेंगे बस थोड़ी देर में.